0: ભજની તું તાને પુત્ર તે તાને તેરી ભક્તિ નાનક ભક્તા સદા વિગાસ સુને દુઃખ પાપ કા નાસ
1: નાનક ભક્તા સદા વિગાસ સુને દુઃખ પાપ કા નાસ
2: બેટી
1: પિતાજી
2: મને ક્ષમા કર દે બેટી
1: પિતાજી માં
2: જિસ પરમાત્મા તેરા વિશ્વાસ સચમુચ સર્વ શક્તિમાન લીલા પરંપરા
3: નહી
2: સમજી સિર્ફ દૂણી ચંદ કહો મેં આપણે અહંકાર કે કારણ રાજપાઠ દે લાયક નહીં રહ્યા તે હું મેં ઉહી રાત બના લઈ જેડી મેરી બેટી ને મેં દસી
1: પિતાજી
2: બેટી મેં એસે નહીં કહી રહ્યા સર તુસી ઘર જાઓ
1: નહીં પિતાજી જીથું મેરી પતિ નું નવા જીવન મળ્યા સારી લઈ ઓઈ થા સુલખની
0: રજની ઠીક કહેંદી હૈ રાજા દૂની ચંદ એવી સારી તીર્થ યાત્રા તે તપસ્યા દા ફલ समुचे तौर ते ऐसे स्थान ते मिले ए धरती बड़ी पावन है एनु ऋषिया मुनिया दा वरदान है ए बेरी दुख पंजनी बेरी है ते ए छपड़ी अमृत दा कुंड है
4: अमृत इसे कुंड ते गुलाम दास जी ने पर्दा तक लगा के इस अमृत सरोवर दा रूप दिता जिथे अज लखा इंसान स्नान करके मन निर्मल अते तन पंचन कर दे हिंदू की मुसलमान की सिख की ईसाई अमृत सरोवर के चौवां कूटा वाल खुले दर हर एक लिए सदा ही खुले रहते हैं।